0: 토모디 락바게 게게 체면에 켄사 세제 림신 갸리 게베 능수수로 차죽동아 다디 네츠디 톰베지리아 레그디 죽제디 카르르도스나 콘츠 다 유고 공스디 구디게 레고나리아 민멍구 길이야 조처부 포모디야 시시스다 시비스탄베 마체 레그네 치푸 체송아 다가잖아 안 통보되도 되는 아래선 안 돼 삼주 아직 진내다 범어디 닝지 아 삼주 니내다 이제서 계시다 범어디 논주 인배 쿠르 담비 이내래
1: 맞습니다
0: 규주당야 구급제 맞아 가리나 이제 삼삼 좀 쓰나 양아보다 방심 속으로 이제서 중아
1: 맞습니다
0: 다 대통령도 좀 뭐 양견라 이제 삼코기 天三기다 Tūrē dēlī dūgī jīzō gāngli ā tāndā lē chō yīmbē shūnū tū zō chē bē nē tsū yāng tēsāng mī nyūngu shi tōng wā.
1: Tā tā tā tā.
0: Ndē sāma kō nye rā chē chūng wā.
1: Lēs lēs. Lērē tā tā tā ngā dzō jī kū kār sō rē jīzō sī nye dī kū dūn tū nē gyō chū gu ārē tēn tī tā dūn nē mī tā ngā sū nam yūn sī nā tā wā sūm sī mā rā rā jīg jīg dēn tā wā mē zē tā wā rīng dāng tā wā jīg dī sō lē gyū wā chīn jē jīg yāng kū lē rī rā mā rā lī yā dzīn bē tā tā rī tā kā nā shī mī tā mī pā jā wā rī ān tā kā nā shī jīg nē dūn tā kchū chī chō kū tē lī yā ngā rā sā mbā chā bī nā jīg gyū wā chīn bū chī kā rī chū kū sī lā bī nā kīp tō tā kā rā ngī nē chū jī lī tē jī lā msā lā msā jīg 죽둠 개베 지어마베 어디 랑 노브르다 세제로 디 갑중기 네즈 르방운에 제나 먼저 네즈 가리 있네레고 직 고래지 가소르다 규림 지어마베 규림 디차산레야다 직 20 딱제 제약이 능규딩 아주 망부지 직 라진베서시라 다 딘제 겜베 아니 직 된다카질이야 직 죽둠 개베야디 노바 엔디 겜베 Tezaam ku gubu mewe toni yeyoon ki mii jik karsuru tsuwaari eni semkhamle ya dapsi shukchenpo chinji rwa anta dii genbe unay chanay tanda kongla genwandu la sungu nanshin ta dindze egi jik ku karsuru ta nelu da matun basi naya jadu, tangyam mayin basi naya jadu jik dindze egi genbe jizo kyunyo na dewa di mira michi ka nesu jiri ta ina mira unay shewe ina di ngune khura tabbe di zamilin khura maa chik gudin lobe chona su legri waa
0: rwa
1: chik tsoya tenza di nerva chaya teni miraan laya chik gaan laya chik pama gengwari eni chik sami putu yo rwa chik dizu gangay tsoya toba chugu yo rwa cheza ngune chane nga zu misi nye di tionda khari toa li yinpe yinay li lamsang chik jukdum kebya si nye di nyaga sabzi rishya rizwa eni chik chana uri khurang dinte ta laga na chibu nanya khurang shugo chik chana gyoba jigwaya nele dende lung yu sikirba da
0: jirba da dina nganzu tona jigwaya zi nche dusungbi gyanla sumbi di dagriba da nganzu da nechu di tube pomo di cho ne samlu dambi inirba ningze yanga da pechi yang guji di ngu ne chashabi inalgima da khunzu tanda nese legung di kuryu di nalo le diktim diklam jorba da nechu karto ne diktim diklam di shisha che namsan takcho che namsan da ge jebri stuyen goya ge chubzi tinze zi indi yan guji ge tinze che gu gui baso che jine
2: da nye tanda gyanla da gyanwang zhula ge sungyo nye jolo ya uche nye indi zamba tinze risha da nga re ge nyam nyung che bi ina gyanla ge sungye da gri jingne da jikshan da guji di kurang legung ge diktim diklam nang shi pomo de tinze zi da che gu yu giri riba la da ina le nge sambala 한지스로르다지 진내는 이해 삼벌다 고급 직제에 다야면은 미랑기 범디기 내주 당도 견제 사유면디 다 깨지 야부 지구에 디 개침을 하셨은 게 근데 내 니버디다 진간조 레군기 미 관계 둘 범디에 딘제 지에디 컨제스로레 다 나래기 냠뉴 체비는 디지 노샤섬 그도 가인스나 범데레다 미랑레야 수수기 크레시에고에기 게제 망보 유기르 봐 기시 쿠랑기다 구지디 쿠랑이 캅상 지게 단제 내주데 야고제제 기지 집이 있나 양 페이지 직선의 중재디 이제 인식 말이 섬기
0: 돈도 미망고 있길이야
2: 제 아니 파주디야 뭐시부 차 죽으리라니 미랑레 기시다 러비에 유에부 이네레 미카세 미망보 있길이야 럽토고민도가 어 진제 손자 아니야 참지 구두 뭐 직 컨데스 로르다 구지다 레가 친예 버루라 쿠류 제부께께 계지세야 잡으바 레군날 멤버체야면 직 치로디 바질라 간주 직제 강레 가리네 디바질 친제 직계지 야우 티 계지세부수에 디 계챔브리샤 섬기 치자 한데 간주레브

0: 所以我们的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生是很多人的人生 Tā tīndi rā mē bī nā rē tā rē rāng sē tā rē tā jīg nā tsāng mā chī tē wā tā kēsim rē Tā yī nē lē lē lām sāng dōs jīg tā chū chē mō tō bī dīl tē nē ngām rā shī bī chē bī nā Pī kī kāng bō jīg sēng sēng chē tē bī lē sū sū sēm sēng sēng chē bī dī nyō kā chē sō chē bī Kā sā nā tā lē pā tuyān chē lē kā sēng tā chē kā chū sā nē lē kā sēm nē kā mā tā yī nā kāng chā tā pī kī nā bē sēng sēng chē chā yū sēm sā chē sā ngā tī tē kū sā mā kō sēm kī ngāng sā bī tā jīg tī nsū tā kā ngā lō mā shī jīg kō lām nōg sū rā jī yō rē anī jīg kō kār sō rē tō sē cā sō na tō mē tō sō tsāng mā chū kō rē rō tō sō chī tā sō kī ngō rē tsāng mā chē chē anī lē kā rō anī tēn tō tsū yō rē tō yā ngō ndā tō sō rē kī rā jī yō rē sē jī rō tā yī wēn kiāng yāng nī mā tā kwa tī rē chē tō bē ngē bē yō mā rē tā chē mā tō bā tī yāng tā ngē tō yā chō kē chī kī mā rē rē chū rē sē jī yō mā rē ngā tsū wō tī kē chī mō rē shā tā yāng ā chāng chā yāng tī tē chē chē kī lī ngē bā chē chē tī rē chī lī khā yā chē mī nī mā chī yā tsāng rā mā chē nī tsāng rā mā chē nē tō mē tō kā ngō lō bē tsā rā mā rā chē shā bī nē yō ngō mā rā bā
1: tī tā tī kī lā ngā rā sū sū lā chē bē nē zū shī chōng lā
0: ngā sū
1: nge maa ngaa woo leak da khanda susu maa thong rwa ane nze kaal ngam zhaa shib lungu yu jik leak zi maa shi aa da di chung yu na aa nge maa thong zang kunzu yaa po che yu na aa samze jik susu sim naa loo togu sik maa da ngune zi nze chi maa nye mrwa gila ayi nne ngaa raya pake nne zui di maa thong ku di zi maa ngam zhaa shib lungu yu nze kaal da di nze zi shaa ngaa ndu di kaande kanzu suru da zang zi chi ye la gaab shi uyu la naa le susu maa thong ne le pe di naa zang maa zi zi dee gu nye di zi inba da nye ki shuk gen te zi nye aja chung zhu nye maa di zi zang zi la gaab yo maa re mira su chi nyi chan che chi nyi maa zhu na yuk shi gri da ngaa zi nyan po dee bu ne zi zi aja ki samlu naa di zi sha le da zi zi yaa yong lam san cha mu da di 도발락바냐고 진짜 차디셔 뭘 아니 나랑 나랑 그 친구네 삼시다 오늘 내가 겨보시 계속이나 세당에 미직 진짜 균도 당사 아 미라베도 장모 직고네 먹고네 강남이랑 그 쓴날 진짜 차디셔 오 나야 로제 뒤치고 아 삼삼지 매벨 진짜 차디도 와 아니 지선 직 아시당에 오늘 미드 베테 진짜 쇠샤 삼삼을 중간에 가리 겨보시 웃기게 중간 안 지선게 디샤 강존에 다 아자 독스 레다제브다 베 칠월 티루 딕스 차르 차르치면 좀 시선 미랑 쌤 나와 베테 딘제 랑고고 딘제 지고 년이래 차서 땅 감저기 마치 지고 민도스 내내 직 예마 톱치제 아 마치 디 토네 기부 민도를 없제 야레브다 참다 도발라 빠냐딩이 딘데 미랑 기 쌤르 나로라 칸다 당할레기 지고 요아 디마체니 용금을 간다 미란 소스지 예수 개비에다 동 두주 동부들이 섬시에 등기면 도와. 최선 그래서 로레 얘기 공을 쉬면 이제 문에 지금 아주 판빙자리 미잔지기 미리 파주 슈겐티에디 개침 싶으셔. 다 디가는 야가 먼저 이야기 전에 슈겐티에요. 라게. 앞에 세서 두 개가 내리 얘 디소든지. 다 디서 강은 게 망아를 수수 지금 아주 개개는 제피스 뭐라 이거 나 이제 장물 가고 싶지. 딘제가 가네 슈겐티 결동. 게마 아자 이제 그런 말이. 그래서 이제 지금 뭐 오늘 쓰면 나 아시 동네 미지를 교와 딘제 땅사 아 나 두글 아삼선 리스트.
2: 길라 소야 디르바 능미 내래. 대조와디 주야 냄차 나 피기닝제 네법지 롱야닝 거 도와 딱기라선데 도나 충불바 네 겐베네 아자닝제 딘제 치기 삼제 다 제산 도나모 주니에 그제다 그제를 와이가 다 디테일량은 수 수수 디나 롱비는 아 슈겐데 페네 충샤 나랑아레 디네 게브 아삼야 계신에 미신달 슈겐제든 우즈라니 슈겐 딘제 제샹아 군슈 당국이 네마나 티엔국이 딘제 구고어리로 바게마
0: 맞아 딱 강세지대네 직고 갈소래 nganzui penzui jik simgu da gyabgyosnya di kachambari da wengiang gabri yang dinzu jik gu dokchok nigo tuyo yang didi yungu yorwa da dinzu kharchaya yungu yorwa slabi ne tongme samdui maji wa sajwa marwa wane da nganzui shithay dindi chikwa yardi jik wane gibra ji yuwa yaa chido jik yorwa da zangra jik yuwa nandrado dupso yegi yuwa nandrado zu gibra ji yuwa yaa dindal jik yorwa da gabri ngare didi tongyo yuwa bencha xa na 빈자 가지나 쳔베